સાધુ સકસ કરેલા તિબેન કિરિહાર બુદ્ધ પૂજાવ શાંતિ રાખેલું તુરા બુદુરજાન ભાન શિવદિશા પૂજા કરમી પૂજા વેવા કે લખીને પ્રાર્થના વેટી કરે મેં કિને ગાતાવન ક્યાં